0: કોઈનો ના કોઈનો માધ્યમ સે ઈશ્વર જરૂર કરી હૈ અર એકરે સાથે સાથે બચ્ચો દેખા અપન જો નિર્ભરતા હો ઈ દિન પે દિન પ્લાસ્ટિક પે હોત જાત હો જો કે હમ લોગ કે લિયે સુવિધાજનક તો હો બાકી દેખા બચ્ચો ઈ હમ લોગ કે પર્યાવરણ વાતાવરણ ઓર હમન કે જીવન ખાતિર ઈ બહુત ખતરનાક ભી હો તો ઈહે વિષય પે દેખા એક વાર્તા હો જે જેકરે વિષયમે જાણકારી દેલે હું ધનંજય સહાય ભૈયા તો આવા બચ્ચા લોગન ઈ વાર્તા સુનલ જાય ઓર એકે અપને જીવનમે અમલ લાવલ જાય.
1: પ્યારે બચ્ચો, તુમ તો જાનતે હી હો કે આજ રાષ્ટ્રીય એવમ અંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રદૂષિત હોતે પર્યાવરણ કો લેકર જનમાનસ મે બડી ચિંતા હૈ. વાસ્તવ મે વિશ્વ મે પર્યાવરણ પ્રદૂષણ કા મામલા બહોત ગંભીર હોતા જા રહા હૈ. અબ તો યહ માનવ જાતિ કે અસ્તિત્વ કે લિયે હી ખતરે કા વિષય હો ગયા હૈ. ઈશ્વર પ્રદત્ત પ્રાકૃતિક વ્યવસ્થા કો સુરક્ષિત રખના એક એસી સમસ્યા હૈ જિસકા અર્થતંત્ર વિજ્ઞાન ઓર નીતિશાસ્ત્ર જૈસે સામાજિક જીવન કે સભી પહેલુઓ સે નાતા હૈ. બચ્ચો, જબ હમ પર્યાવરણ પ્રદૂષણ કી ચર્ચા કરતે હૈ તો તુરંત હમે પ્લાસ્ટિક કા ધ્યાન આતા હૈ. હમ સબ જાનતે હૈ કે હર સિક્કે કે દો પહેલુ હોતે હૈ. પર્યાવરણ કી દ્રષ્ટિ સે ભી પ્લાસ્ટિક કે દો પહેલુ સામને આતે હૈ. એક તરફ જહાં પ્લાસ્ટિક ને હમારે જીવન કો આસાન બનાને મે મદદ કી હૈ તો વહી દૂસરી તરફ ઇસને પર્યાવરણ કો પ્રદૂષિત કરને મે ભી કોઈ કોર કસર નહીં ઉઠા રખી હૈ. આજ કે સમય મે શાયદ હી કોઈ એસા વ્યક્તિ હો જિસને અપને જીવન મે પ્લાસ્ટિક કા પ્રયોગ ન કિયા હો. અભી તુમ જહાં કહીં ભી હો ઓર મેરી બાત સુન રહે હો વહી જરા અપની નજર ઘુમા કર દેખો તો પ્લાસ્ટિક સે બની ચીજો કી ભરી પૂરી દુનિયા તુમકો આસાની સે અપને ચારો તરફ દિખ જાયેગી. પાણી કી બોતલે, ડિબ્બે, ટિફિન બોક્સ, બાલ્ટી, કુર્સી, ખિલૌને, મોબાઈલ કવર, બિજલી કે ઉપકરણ, ચપ્પલ, પાણી કે પાઇપ એવમ ટંકી સહિત પ્લાસ્ટિક સે બની અનેક ચીજો સે તુમ અપને આપ કો ઘિરા હુઆ પાઓગે. અરે હા, બજાર મે મિલને વાલી અધિકાંશ ચીજો કી પેકિંગ ભી તો પ્લાસ્ટિક મે હી હોતી હૈ. બચ્ચો, ઇસ બાત મે કોઈ સંદેહ નહીં હૈ કે પ્લાસ્ટિક ને હમારે જીવન કો સુવિધાજનક બનાયા હૈ, પરંતુ દૂસરી તરફ પ્લાસ્ટિક કે અત્યધિક પ્રયોગ ને આજ હમારે પર્યાવરણ કે લિયે બડી ચુનૌતી ઉત્પન્ન કર દી હૈ. કહા ભી જાતા હૈ કે અતિ કિસી ભી ચીજ કી બુરી હોતી હૈ. પ્લાસ્ટિક કે સાથ ભી એસા હી હૈ. ઇસલિયે આજ હમે ઇસ વિષય પર ગહનતા સે વિચાર કરના ચાહિયે કે પ્લાસ્ટિક હમારે લિયે કહાં ઉપયોગી હૈ ઓર કહાં હાનિકારક. ઇસકા પ્રયોગ હમે અત્યધિક બુદ્ધિમાની પૂર્વક કરના ચાહિયે જિસસે ઇસકે દુષ્પ્રભાવ કો કમ કિયા જા સકે. આઓ પહેલે હમ યે જાને કે પ્લાસ્ટિક કે આજ હમ ઇતને દીવાને ક્યો હૈ. પ્લાસ્ટિક કા સબસે બડા ફાયદા યહ હૈ કે યહ અત્યધિક હલકા ઓર મજબૂત હોતા હૈ. યદિ હમ પ્લાસ્ટિક કી તુલના ધાતુ ઓર કાંચ સે કરે તો કઈ પરિસ્થિતિઓ મે કાંચ ઓર ધાતુ સે બની ચીજો કી અપેક્ષા પ્લાસ્ટિક સે બની ચીજો કા ઉપયોગ ઓર ઉસે લાના લે જાના જ્યાદા સુવિધાજનક હોતા હૈ. તુમ સ્કૂલ લે જાને વાલે અપને ટિફિન બોક્સ ઓર પાણી કી બોતલ કો હી દેખ લો. કાંચ યા ધાતુ કે લંચ બોક્સ ઓર પાણી કી બોતલ ભારી ભી હોગી ઓર ટૂટને કા ભી ડર રહેગા, જબકિ પ્લાસ્ટિક કે સાથ યહ દિક્કત નહીં હોગી. દૂસરી વાત યહ હૈ કે પ્લાસ્ટિક ઓર ઇસસે બની ચીજે સસ્તી હોતી હૈ ઓર યહ સબકી પહોંચ મે હોતી હૈ. પ્લાસ્ટિક કી વસ્તુઓ કા નિર્માણ બડે પૈમાને પર કમ લાગત મે કિયા જા સકતા હૈ. યહી વજહ હૈ કે સામાન્ય લોગો કે લિયે અનેક ઉપયોગી વસ્તુએ સસ્તી કિંમત પર આસાની સે ઉપલબ્ધ હો જાતી હૈ. જરા અબ તુમ યહ બતાઓ કે તુમ્હારી પસંદીદા ચોકલેટ કી પેકિંગ કિસ મે હોતી હૈ. સહી કહા તુમને, વહ ભી પ્લાસ્ટિક મે હી હોતી હૈ. જરા તુમ ચિકિત્સા કે ક્ષેત્ર મે ભી દેખો તો અસ્પતાલો મે સુઈ લગાને વાલી સિરિંજ, દસ્તાને, કઈ તરહ કે ચિકિત્સા ઉપકરણ, દવાઈઓ કી પેકિંગ મે ભી પ્લાસ્ટિક કા ઉપયોગ હોતા હૈ. ચિકિત્સા કે ક્ષેત્ર મે પ્લાસ્ટિક ને કઈ પ્રક્રિયાઓ કો અત્યધિક સુવિધાજનક ઓર સુરક્ષિત બનાને મે યોગદાન દિયા હૈ. પ્લાસ્ટિક કા પ્રયોગ બિજલી ઓર ઇલેક્ટ્રોનિક્સ કે ક્ષેત્ર મે ભી હોતા હૈ. બિજલી કે તારો કે ઉપર પ્લાસ્ટિક કી પરત ભી ચઢાઈ જાતી હૈ જિસસે હમે કરંટ સે સુરક્ષા મિલતી હૈ. મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ટેલિફોન, હેર ડ્રાયર, ઇન્ડક્શન સહિત અનેક અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો મે ભી વિભિન્ન પ્રકાર કે પ્લાસ્ટિક કા હી પ્રયોગ કિયા જાતા હૈ. ઇસકે સાથ હી પ્લાસ્ટિક કા ઉપયોગ